પરિવર્તન અને વિકાસ માટે પ્રયાસો પૂરતા નથી. શ્રી સિંહે કહ્યું કે આત્મનિર્ભરતાનો અર્થ ફક્ત દેશમાં કેટલાક ઘટકો, મિસાઇલો, શસ્ત્રસાધનો અને પ્લેટફોર્મ વિકસાવવાનો નથી. તેમણે કહ્યું કે આત્મનિર્ભરતા રાષ્ટ્રના પાત્ર અને વલણનો એક ભાગ બનવી જોઈએ. લોકશાહી એ દેશની સભ્યતામાં ઊંડા મૂળ ધરાવે છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારત ફક્ત વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે જ નહીં, પરંતુ તેની પ્રાચીન સંસ્કૃતિમાં ઊંડા મૂળ ધરાવતી લોકશાહી પરંપરાની પણ ઉજવણી કરે છે. શ્રી બિરલાએ આ દિવસે નાગરિકોને ભારતની લોકશાહીને વધુ સહભાગી, સમાવિષ્ટ, જવાબદાર અને ગતિશીલ બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતા દોહરાવવા પ્રોત્સાહિત કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના લોકોને, ખાસ કરીને ઓડિશાના લોકોને, કૃષિ આધારિત સામુદાયિક તહેવાર નુઆખાઈની શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ તહેવાર દ્વારા પરસ્પર સદભાવના અને સંવાદિતા વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવત્સરી નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સંવત્સરી દરેકને યાદ અપાવે છે કે ક્ષમા અને કરુણા દરેક બંધનને મજબૂત બનાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પવિત્ર પ્રસંગે નમ્રતા લોકોને માર્ગદર્શન આપશે અને દયા અને સદભાવના દરેક કાર્યને આકાર આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતના જાહેર સેવા પ્રસારણ કરતા દૂરદર્શનનો આજે 67મો સ્થાપના દિવસ છે. જાહેર સેવા પ્રસારણ કરતાએ 1959માં ઓલ ઇન્ડિયા રેડિયો હેઠળ પ્રાયોગિક ટેલિવિઝન સેવા તરીકે તેની સ્થાપના કરી હતી. દાયકાઓથી તે માહિતી પ્રસાર, સાંસ્કૃતિક જાળવણી અને રાષ્ટ્રીય એકતા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે, જે સેટેલાઇટ અને ડાયરેક્ટ ટુ હોમ સેવાઓ દ્વારા લગભગ 100% વસ્તી સુધી પહોંચ્યું છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ સ્થાપિત દૂરદર્શન ભારતના પ્રસારણ યુગની શરૂઆત હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે તે દિવસે પ્રથમ પ્રસારણનું ઉદ્ઘાટન કર્યું હતું. ગ્રામીણ વિકાસ વિભાગ અને પેન્શન નિધિ નિયામક તથા વિકાસ પ્રાધિકરણે પેન્શન કવરેજને વિસ્તૃત કરવા, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે આ કરાર હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા દૂરના વિસ્તારોમાં પેન્શન સહાય પૂરી પાડવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે તેના જર્નલોમાં પ્રકાશિત થયેલા સંશોધન પત્રોને આકર્ષક અને સુલભ ટૂંકા વિડીયોઝમાં રૂપાંતરિત કરવા માટે એક નવી તકનીક સિમ્પલ AI અપનાવી છે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે વૈજ્ઞાનિક સંશોધનને સરળ બનાવવા અને શેર કરવાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે પણ વૈજ્ઞાનિક સંસ્થાઓને આ તકનીક અપનાવવા અપીલ કરી છે. ચૂંટણી પંચે બાંગ્લાદેશમાં 7 તબક્કામાં યુનિયન પરિષદની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે. 7 તબક્કામાં યોજાનારી આ ચૂંટણીનો પ્રથમ તબક્કો 12 નવેમ્બરથી શરૂ થશે. પાટનગરના અગરગાંવમાં ચૂંટણી ભવનમાં પત્રકારો સાથે વાત કરતા નિવૃત્ત ચૂંટણી કમિશનર બ્રિગેડિયર જનરલ અબુલ ફઝલ મહંમદ સનાઉલ્લાહે આ જાહેરાત કરી હતી. 180 દિવસમાં પૂર્ણ થતા અગાઉ કુલ 4,580 યુપીમાંથી લગભગ 4,272 યુપીમાં ચૂંટણીઓ યોજવી આવશ્યક બની છે. અમેરિકાના ફેડરલ જજે વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારો માટે અમેરિકામાં રોકાણની અવધિ પર કડક મર્યાદા લાદવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નવા નિયમને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કર્યો છે. મેસેચ્યુસેટ્સના એક જિલ્લા ન્યાયાધીશ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાહત મળશે. ન્યાયાધીશે અવલોકન કર્યું કે નીતિના અમલીકરણથી અમેરિકન અર્થતંત્ર અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને મોટું નુકસાન થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગે શરૂ થશે. રવિવારે પહેલી મેચમાં 7 વિકેટથી જીત મેળવ્યા બાદ ભારત 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની ત્રીજી મેચ ગુરૂવારે આ જ સ્થળે રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના ગાંધીનગર ખાતે વિશ્વ ગોળાકાર અર્થતંત્ર મંચનું ઉદ્ઘાટન. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ટકાઉ વિકાસ માળખામાં પરિપત્ર અર્થતંત્રના સિદ્ધાંતોને સમાવિષ્ટ કરવા પર ભાર મૂક્યો. ઇજનેર દિવસ નિમિત્તે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં ઇજનેરોની મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી

હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. 100.1 એફએમ ગોલ્ડના માધ્યમથી મુંબઈભરમાં અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ્લિકેશનના માધ્યમથી વિશ્વભરમાં આપ માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી. અને આજના આ મધુર સફરમાં આપની સાથે છે નેહા પરીખ. નિત નવા વિષયોની ચર્ચા અને સાથે હોય સુમધુર ગુજરાતી ગીત સંગીતનો સથવારો ત્યારે આપણે સૌ માણીએ કાર્યક્રમ ગીત ગુર્જરી.

100.1 FM ગોલના માધ્યમથી આપ માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી. ક્ષમાપનાનો પર્વ એટલે આજનો સંવત્સરીનો દિવસ. ક્ષમા બલક્ષક્તાનામ શક્તાનામ ભૂષણમ ક્ષમા ક્ષમા વશીકૃતે લોકે ક્ષમયા કિમ ન સિદ્ધ્યતિ.

100.1 FM ગોલ્ડ પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે નેહા પરીખ. મિત્રો, મહાભારતના યુદ્ધ પછી રાત્રે અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચે પુત્રો, જેને ઉપપાંડવો કહેવાતું, ઉપપાંડવોની હત્યા કરી નાખી. આ યુદ્ધમાં કૌરવોની હાર થઈ. આથી ગુસ્સામાં અને બદલાની ભાવનાથી ભરેલા અશ્વત્થામાએ પાંડવોના શિબિરમાં રાત્રે છુપી રીતે પ્રવેશ કર્યો. ગાઢ નિદ્રામાં સૂતેલા દ્રૌપદીના પાંચે પુત્રોએ અશ્વત્થામાએ દ્રૌપદીના સમજીને પાંડવોના વંશને ખતમ કરવા માટે મારી નાખ્યા. સવારે જ્યારે દ્રૌપદીને પોતાના પાંચે પુત્રોના મૃત્યુની ખબર પડી ત્યારે તે ખૂબ જ આક્રંદમાં અને દુઃખમાં સરી પડ્યા. દ્રૌપદીનું અસહ્ય દુઃખ જોઈને અર્જુને અશ્વત્થામાને પકડીને સજા કરવાની અને તેનું મણિશાસન છીનવી લેવાની પ્રતિજ્ઞા લીધી. અર્જુને અશ્વત્થામાને યુદ્ધમાં હરાવ્યો અને પકડી લીધો. પરંતુ આ પાછળ મિત્રો, દ્રૌપદીએ દયાળુ સ્વભાવ દાખવીને અશ્વત્થામાને મૃત્યુદંડ આપવાની ના પાડી, કારણ કે તે ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હતો, બ્રાહ્મણ હતા. એના બદલે શ્રીકૃષ્ણએ પાંડવોએ તેના માથા પર રહેલું દિવ્યમણી છીનવી લીધો અને તેને પૃથ્વી પર કાળી અને પીડાભરી જિંદગી જીવવાનો શ્રાપ આપ્યો. મિત્રો, આ પ્રસંગ આપણને ક્ષમાપનાનો, દ્રૌપદીના માધ્યમથી દ્રૌપદીનો જે ઉત્તર હતો એમાંથી ક્ષમાપનાનો જે ભાવ છે, ક્ષમા કરવાનો જે ભાવ છે, એ આ પ્રસંગમાં, આ કથામાં આપણને જોવા મળે છે.

मित्रों, महाभारतमां धर्मराज युधिष्ठिरनी क्षमाशीलता अने जोड़ायेली एक खूब ज सुंदर अने प्रेरणादायी वार्ता वन पर्वमां जोवा मळे छे। आ वार्ता क्रोध पर विजय मेळववा अने क्षमानुं महत्व समजावा माटे खूब ज जाणीती छे। आवो मित्रों, सांभळीए आ वार्ता। ज्यारे पांडवो जुगारमां पोतानुं बधुं ज हारी गया ત્યારે તેમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો। વનવાસ દરમિયાન પાંડવો અને દ્રૌપદી દ્વૈતવનમાં ખૂબ જ સાદગી અને થોડું મુશ્કેલીભર્યું જીવન જીવી રહ્યા હતા। એક દિવસ દ્રૌપદી ખૂબ જ દુઃખી અને ક્રોધિત થઈ ગયા। તેમણે જોયું કે યુધિષ્ઠિર મહેલ ગુમાવ્યા પછી, બધું ગુમાવ્યા પછી પણ એકદમ શાંત અને ગંભીર હતા। યુધિષ્ઠિરના મનમાં કૌરવ પ્રત્યે કોઈ ગુસ્સો કે વેરભાવ નહોતો દેખાતો। ત્યારે દ્રૌપદીએ યુધિષ્ઠિરને સવાર કર્યો। હે નાથ, કૌરવોએ આપણું બધું જ છીનવી લીધું, ભરીસભામાં મારું અપમાન કર્યું અને આપણને વનમાં ભટકવા મજબૂર કર્યા, તેમ છતાં તમે તેમના પર ક્રોધ કેમ નથી આવતો? ક્ષત્રિયનો ધર્મ તો ક્રોધ અને પરાક્રમ બતાવવાનો છે। આવા સમયે કૌરવોને માફ કરવા તે કાયરતા કહેવાય। તમારે અત્યારે જ યુદ્ધ કરીને આપણું રાજ્ય પાછું મેળવવું જોઈએ। આના પર યુધિષ્ઠિરનો જ્ઞાનભર્યો જવાબ આપણે જરૂરથી સાંભળીએ, પણ હમણાં માણીએ આ ભક્તિગીત।

આપ માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, દ્રૌપદીની તકલીફ અને દ્રૌપદીની પીડા જાણીને, એમનો ક્રોધ જાણીને યુધિષ્ઠિરે દ્રૌપદીને ખૂબ જ પ્રેમ અને શાંતિથી સમજાવતા કહ્યું કે હે દ્રૌપદી, ક્રોધ એ માણસનો સૌથી મોટો શત્રુ છે. જે માણસ ક્રોધને વશ થઈ જાય છે તે સારા અને ખોટાનો વિવેક ગુમાવી બેસે છે. ક્રોધિત માણસ પાપ કરતા પણ અચકાતો નથી. યુધિષ્ઠિરે ક્ષમાનું મહત્વ સમજાવતા એક ખૂબ જ ઉત્તમ દલીલ પણ કરી કે જો વેરની સામ વેર રાખવામાં આવે તો એક વ્યક્તિ ગુસ્સો કરે અને બીજી વ્યક્તિ પણ સામે એટલો જ ગુસ્સો કરે તો આ દુનિયામાં ક્યારે પણ શાંતિ સ્થપાશે નહીં. જો અપમાન કરનારને સામે અપમાન જ મળે અને ઈજા કરનાર સામે હિંસા જ કરવામાં આવે તો સમાજમાં માત્ર વિનાશ બચશે, દુનિયાનો નાશ થતો જશે. પૃથ્વી પર લોકો ખોદકામ કરે, કચરો નાખે, તકલીફ આપે, ગંદકી કરે, છતાં પણ પૃથ્વી માતા બધાને ક્ષમા આપીને સંભાળે છે. જો પૃથ્વી પણ પોતાનો પિત્તો ગુમાવી દે તો આપણું અસ્તિત્વ જ ન રહે. આ બધી વાત બાદ યુધિષ્ઠિરે અંતમાં એ પણ કહ્યું કે ક્ષમા એ જ ધર્મ છે.